0: श्रोता जनो ऑकलैंड श्री सत्य साई संस्था तरफ थी आप सबने અમારા જય સાઈરામ. દર રવિવારે સવારે 7 વાગ્યાથી 10 મિનિટ સુધી આપ ગુજરાતી ભાષામાં સાંઈ વચનામૃત સાંભળી શકશો. યાદ રાખશો, દર રવિવારે સવારે 7 વાગે 10 મિનિટ સુધી સાંઈબાબાની અમૃતમય વાણી સાંભળી કૃતાર્થ થવા પ્રયત્ન કરશો. આ છે પ્લાનેટ FM 104.6.
1: Hey, are you a mom with young children? Feeling exhausted, low in sleep, low in mood?
2: We know what that's like, but there is a place you can go.
1: Try going on safari.
2: Safari multicultural playgroups are for moms and kids aged 0 to 5, especially anyone from a migrant or refugee background. The playgroups are free to attend. There is a pick-up and drop-off service, and even free English classes.
1: For more information, email safari@belong.org.nz or visit our website belong.org.nz.